ફેર કરો ભાઈ પૂજા ફેર કરો. કરોડ રૂપિયા અહીંથી વાર દેતા જાય ને તે આ જરા સુખ હૈ ઓનું નહીં લભ સકતા જરા તુહાનું પ્રાપ્ત હો ગયા. આવો પે શુક્ર વિચ આ કે ઓદા ધનવાદ કરીએ, ઓદે ગુણ ગાઈએ, સાડા આયા હોયા સફલા હો જાય.